0: ખુશ્બુ, આજ ભારતરે આપણે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધી જેવી પુણ્યતિથિ હૈ. ઓર દેખો ખુશ્બુબેન, રાજીવ ગાંધી ના કેવલ એક રાજનીતિજ્ઞ હા, બલ્કિ બે એક દૂરદર્શી નેતા ભી હા, જીકા ભારતને આધુનિક બનાવણ ખાતર ઓર આજરી ઇણ યુવા પીઢીરી શક્તિરે મહત્વને સમજ્યો. ઓર રાજીવ ગાંધીરે દ્વારા હી ખુશ્બુ દૂરસંચાર ઓર સૂચના પ્રૌદ્યોગિકીને બઢાવો ભી દિયો ગયો થો.
1: હા રમાબેન, બિયારો લક્ષ્ય હો કે દેશને આધુનિક બનાવણો ઓર દેશરે ગ્રામીણ ક્ષેત્રરો વિકાસ કરો. ઇણરે અલાવા શિક્ષા ઓર વિજ્ઞાન મેં ઉણારી યોગદાન આજ ભી આપા સબ યાદ કરા હા.
0: બિલકુલ ખુશ્બુ, ઓર દેખો આજ બિહારી પુણ્યતિથિ પર બિહારી યાદ રે માયને બિહારે પ્રતિ આપા સમ્માન ઓર આદર વ્યક્ત કરા હા. ઓર ઇન મહાન વિભૂતિ રે દ્વારા આપા સબને આજ કી મહાન વિભૂતિ હે હા, યારે દ્વારા આપણને શીખ મિલે હે કે આપા ઈમાનદારી મહેનત ઓર દેશભક્તિ યદી અપના લેવા તો આપણો જીવન હે વો કેન સારું સુલભ હો જાવે
1: હા. ઓર એ સબ જીકા હે આપારે જીવન રે માયને જરૂરી ભી હે.
0: બિલકુલ જરૂરી હે.
1: તો ઇણ જાણકારી રે સાથે બેના ને સુણાવા એક ચોખ્ખો સો ગીતડલો.